વસ્તુ મિલ જાય તે સાદા વેચ્યા સમ નામ કો સીતા સમ કીર્તન કીર્તા સે સુર્યા સબ લાભ હો જાયેગા કરો અરદાસ જેને ધરતી ઉપતી હૈ ઓનું પાણી જરૂર મિલે જેને ધરતી ઉપતી હૈ ઓનું પાણી મિલે જેને ખોજ્યા હૈ ઓનું માલ મિલતા જી સિખને મન જોડ કે અરદાસ કીતી હૈ અરદાસા મેરા ધન ગુરુ નાનક પર પહેલે સેવક બનેગા પીછે પ્યાર ના સારી બને.